0: ચ્યો હૈ. ઈ વાકયા પાછે કોંગ્રેસ પાર્ટી વાળા નુમાઇંદારો એક દલ કોટા ભેજ્યો. રાજ્યના પહેલીવાળા ચિકિત્સા મંત્રી પરસાદીલાલ મીણારી અગવાઈમાં ઓ દલ અસ્પતાલ રો દોરો કિન્નો. ઈ પાછે વે અસ્પતાલ પ્રબંધન માથે ઘોર લાપરવાહી રો આરોપ લગાતા થકા કહ્યો કે ઓપરેશન થિયેટર અર જાપા વિવણરા કમરારી ખરાબ હાલત રે બાવજૂદ વછે ઓપરેશન કરી જ્યા જી કારણ મરીજા માય સંક્રમણ ફેલ ગયો. મહારાણા પ્રતાપ રી જયંતી રે મોકે આ જવાન શ્રદ્ધા ભાવ સાગર યાદ કર્યા જા રહ્યા હૈ. મુખ્યમંત્રી ભજનલાલ શર્મા સોશિયલ મીડિયા પોસ્ટ રે જરીએ નમન કરતા થકા કહ્યો કે મહારાણા પ્રતાપ રો ત્યાગ અર ખુદ માથે અભિમાન યુગા યુગા તાઈ સીખ દેવેલા. એ મોકે ભરતપુર માય શૌર્ય યાત્રા નીકાળી છી. એ પાછે રાખીજી સંગોષ્ઠી માય મહારાણા પ્રતાપ રી જબરદસ્ત હિંમત અર દેશભક્તિ રી ગાથામાં યાદ કરી છી. પાલી જિલ્લારા જવાલી માય રેલી નીકાળી છી અર ખૂનદાન શિબિર લગાઈ છો. પ્રદેશમાં જનગણના 2027 રી તૈયારીયા રાતે કર્મચારીયા ને શીખાવણ દેવણ રો દોર ચાલ રહ્યો હૈ. ડુંગરપુરમાં પ્રગણકા અર સુપરવાઇઝરા રા ત્રીજા બેચ રો 3 દિન રો શીખાવણ કાર્યક્રમ આજ પૂરો થયો. શીખાવણ રે દોરાન જનગણના સારું મોબાઇલ એપ કામ લેવણ, લેઆઉટ નકશો બનાવણ અર સ્વગણના રા કામ રે બારામાં વિગતવાર જાણકારી દીરી છી. પ્રગણકાને ઘર ઘર ચાર મોબાઇલ ફોન રે જરીએ ડેટા દર્જ કરણ રો અભ્યાસ કરાઈ છો. ઈ દફા ડિજિટલ જનગણના 2 દોરમાં કરી જા રહી હૈ. રાજ્યમાં ઈરા પહેલા દોરમાં 16 મઈ 14 જૂન તાઈ મકાના રી લિસ્ટ બનાઈ જાવેલા, જતકે મુખ્ય જનગણના ફરવરી 2027 કરી જાવેલા. રબે મોસમ પ્રદેશ રા અતુણી હલકા માય લૂ બાજ રહી હૈ, જતકે લંકાઉ ઉગણી હલકા માય આંધી બારિશ રો દોર ચાલ રહ્યો હૈ. જૈસલમેર બાડમેર અર ફલૌદી માય ઊંચો ઊંચો તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ ને પાર કર ગયો. કુછ ઓર જિલ્લા માય જબરદસ્ત તાવડો પડ રહ્યો હૈ, વઠે દિન સાગે રાત્રી ભગતી પારો સામાન્ય ઊંચો દર્જ કર્યો ચા રહ્યો હૈ. બીતી રાત ફલૌદી માય 31.4 અર જોધપુર માય 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન દર્જ કરી છો. મોસમ કેન્દ્ર જયપુર રા નિદેશક રાધેશ્યામ શર્મા બતાયો કે આવતા દિના પારો ઓર ચઢવારા આસાર હૈ.
1: ફિલહાલ પશ્ચિમી રાજસ્થાન કે સીમાવર્તી ક્ષેત્રો મેં અધિકતમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ કે આસપાસ દર્જ હો રહે હૈ. આગામી 2-3 દિનો મેં ઓર 1-2 ડિગ્રી સેલ્સિયસ બઢોતરી હોને ઓર પશ્ચિમી રાજસ્થાન મેં અગલે 4-5 દિન હીટ વેવ કા દોર દર્જ હોને કી પ્રબલ સંભાવના હૈ. वहीं पूर्वी राजस्थान के भी ज्यादातर इलाकों में अगले 2-4 दिन मौसम शुष्क रहने की संभावना है. इसके अलावा केवल उत्तर पूर्वी और उत्तरी राजस्थान में 11, 12 और 13 मई को मेघ गर्जन और कहीं कहीं आंधी चलने की संभावना है. इसके साथ में राज्य के अधिकांश भागों में अधिकतम और न्यूनतम तापमान में 1-2 डिग्री सेल्सियस की और बढ़ोतरी होने की प्रबल संभावना बनी.
0: જયપુર રા પોલીસ કમિશનર સચિન મિત્તલ પોલીસ રા અહેલકારાને અપરાધીયા રા ખિલાફ કરડી કાર્યવાહી કરણ અર પીડિત જનતાને તુરત ન્યાય દિરાવણ રા જતન કરણ રા હુકમ દિના હૈ. વે આજ જયપુર માં શહેર રી કાનૂન વ્યવસ્થા બનાઈ રાખણ અર અપરાધા માથે કાબુ કરણ રે બારા માય રાખીજી મીટિંગ માય બોલ રહ્યા હા. પોલીસ કમિશનર ખાસ તૌર મહિલાઓ અર બચ્ચા રા ખિલાફ વેવણવાળા અપરાધા અર અનુસૂચિત જાતિ જનજાતિ જુડિયા મામલા માય તુરત જાંચ કર અસરદાર કાર્યવાહી કરણ માથે જોર દીનો. રાજસ્થાન કર્મચારી ચયન બોર્ડ રી ઓર આજ ભૂગોળ વિષય રી પ્રયોગશાલા સહાયક ભરતી પરીક્ષા 2026 શાંતિ સાગર પૂરી ફેગી. રાજ્યના 38 જિલ્લા માય ફી પરીક્ષા માય 76.43% ઉમેદવાર શામિલ થયા. આઈપીએલ ક્રિકેટ હોડ રાતે આજ રાજસ્થાન રોયલ્સ અર ગુજરાત ટાઇટન્સ વિચે મેચ ફેલા. ઓ મુકાબલો જયપુર રા સવાઈ માનસિંહ સ્ટેડિયમ માય અબુ થોડી દેર પછે 7:30 શરૂ ફેલા. આખિર માય ખાસ સમાચાર એક કર ફેરુ સુન લી રહો. પ્રદેશ માય આજ રાષ્ટ્રીય લોક અદાલત લગાઈ છી. મોટી તાદાદ માય મામલા રાજીનામા નિપટાઈ છ્યા. સુપ્રીમ કોર્ટ રા ન્યાયાધીશ જસ્ટિસ ઓગસ્ટીન જ્યોર્જ મસીહ કહ્યો નવી તકનીક અર પ્રૌદ્યોગિકી માનવીય મૂલ્યા અર ન્યાય રા અધીન કામ લી જાવણી ચાહીચે. રાજ્ય સરકાર સગળા સરકારી અસ્પતાલા માં ઇલાજ રા પ્રોટોકોલ રી કરડાઈ પાલના કરણ રા હુકમ દીના. અર પ્રદેશ માં ઘણખર ઠોણા તેજ ગરમી રો અસર. ઈસા ગઈ પ્રાદેશિક સમાચાર બુલેટિન પૂરો થયો. નમસ્કાર.